અસંખ નવ અસંખ થાવ્ય ગમ્ય ગમ અસંખ લો અસંખ હે સર પારુએ અખરી નામ અખરી સાલા હો અખરી જ્ઞાન ગીત ગુણ ગાહ અખરી લિખણ બોલણ બાણ અખરા સિર સંજોગ વખાણ જિન્હે લિખે તિસ સિર નાહિ જે ફુરમાય તિવ તે પાહિ